ડુખ્યા સુખ્યા દીહડા ગુઝારે છડ્યા સી કે નથા વિસરન કે વિસારે છડ્યા સી સુખ્યા સુખ્યા દીહડા ગુઝારે છડ્યા સી કે નથા વિસરન કે વિસારે છડ્યા સી રોણ જી આદત ત કોન હુઈ અખડીન કે પર રોણા સી ત રાજ બરોડી છડ્યા સી